सवाना दस वागी चुक्या छे। नमस्कार श्रोताओ, हूँ छू अमिता ने तमारा माटे अमे लईने आवी पहोंच्या छे गुजराती कार्यक्रम आवो मारी साथे रेडियो मनोरंजन पर प्रसारित थतो। तमे सौ कई मजा में हसो एवी जासानी साथे चालो शुरू करीए आजनो गुजराती कार्यक्रम मधुर रंगीन गीतोनी साथे। अने तमे जे अहीं के अहींथी जोड़ाया होय ते बधाने अमारा तरफथी प्रेम भर्या जय श्री कृष्ण स्वीकार करो। आजनो दिवस छे मंगळवार अने आजनी तारीखनी वात करीए तो भाई आजे छे 12 मे अने स्टूडियोनी गलियारमां 10:01 थई गई छे। कार्यक्रममां आगळ वधवा पहेला आपणे एक सुंदर मजानो एक सुविचार लई लईए। तो आपणे कहीए छीए ने कि भाई जिंदगीमां कंई आवडे कि ना आवडे पण माणसने ओळखता आवडવું જોઈએ, કેમ કે માણસ જેવો દેખાય છે એવો હોતો નથી। એટલે આપણે કહીએ છીએ ને કે આપણને લાઈફમાં કંઈ આવડે કે ના આવડે પણ વ્યક્તિની પહેચાન, એનો સ્વભાવ, એનું નેચર ઓળખતા આપણને જરૂરથી આવડવું જોઈએ। કારણ કે ભાઈ કહેવાય છે ને, માણસ જેવો હોય છે તેવા દેખાવામાં નથી હોતો, અલગ હોય છે, અંદરથી કંઈ અલગ, બહારથી કંઈ અલગ। એની સાથે સુંદર મજાનું આપણે એક ભજન લઈ લઈએ, જીગદાન ગઢવીના અવાજમાં લેવામાં આવેલું, ઓન યોર વે।

वो हमारी साथे गुजराती कार्यक्रम चाली रह्यो छे रेडियो मनोरंजन पर ने स्टूडियो ने गलीमां 10 વાગીને 7 મિનિટ થઈ ગઈ છે અને આ ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથેમાં તમારું ને મારા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:15 વાગ્યા સુધી એની સાથે ગુજરાતી કાર્યક્રમનો સંદર્ભ છે આગલો ગીત લઈ લઈએ તમારા માટે સ્પેશિયલ

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે ને આપણે કહીએ તો ભાઈ ઠંડીની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે, તો ઠંડીમાં ભાઈ આપણે બોડીને થોડી મજબૂત બનાવવા માટે થોડી એનર્જી જોઈએ. તો ભાઈ એના માટે આપણે આજે બનાવીશું સ્પેશિયલ આપણે ગુજરાતી રેસીપી છે ભાઈ, ગુંદર પાક કેવી રીતે બનાવવાનો છે ને. જ્યારે આપણે ગુંદર પાકની વાત કરીએ તો ગુંદર પાક જે છે તે આપણે જે હાડકા હોય છે એને મજબૂત બનાવે છે, જ્યારે આપણે વિન્ટરમાં જેને ખવાય છે ને, બીકોઝ એ ડાયજેશનમાં પણ જલ્દી ડાયજેસ્ટ થઈ જાય છે. વિન્ટરમાં જેટલું આપણે હેવી વસ્તુ ખાઈએ છીએ એટલું જલ્દી ડાયજેશન ઇઝીથી થઈ જાય છે. તો ભાઈ ગુંદર પાક બનાવવા માટે તમને જોઈએ છે ગુંદર અને તમારી પાસે જે પણ નટ્સ અવેલેબલ હોય જેવી કે બદામ, કાજુ, પછી સીડ્સ આપણે કહીએ તો પમ્પકિન સીડ્સ, અને તમે એને ગોળમાં બનાવો તો ગોળમાં બનાવી શકો છો અને ખાંડમાં બનાવો તો ખાંડમાં, અને એના માટે તમને જોઈએ છે અડદની દાળનો લોટ. એટલે કે છે એક કપ ગુંદરને પહેલાં ઘીમાં સારી રીતે આપણે તળી લેવાનો, તળીને સારી રીતે કાઢી લેવાનો. પછી જે અડદની દાળનો જે લોટ છે ને, અડદની દાળના લોટને સારી રીતે આપણે ઘીમાં શેકી લેવાનો, એટલો શેકવાનો કે નાઇસ બ્રાઉન કલર થઈ જાય અને એની સ્મેલ સારી રીતે આવવા લાગે. ત્યાર પછી જે બદામ છે, કેશ્યુનટ છે ને, પછી વોલનટ છે, પિસ્તાસ છે, પિસ્તાસું આપણે જે કહીએ છીએ, એ બધાને સારી રીતે આપણે તેલમાં ઘીમાં સારી રીતે થોડી રીતે ફ્રાય કરીને બહાર કાઢી લેવાના. પછી તમને ગોળ લેવો હોય તો ગોળ અને ખાંડ લેવી હોય તો ખાંડ, પણ આપણે કહીએ છીએ ને ગોળ હેલ્થ માટે સારો કહેવાય છે ખાંડ કરતાં, અને ગોળમાં આપણે કહીએ તો કેલ્શિયમ પણ હોય છે. તો વધારે આપણે ગોળ લઈએ તો વધારે સારું કહેવાય છે. તો ભાઈ એક કપ આપણે ગોળ લઈશું, ગોળને પહેલાં આપણે ગાળી લઈશું, અચ્છા સારી રીતે આપણે ઘીમાં ઓગાળી લઈએ એક પેનમાં. પછી છે તે આપણે જે ગોળ જે આપણે ગુંદર તળી લીધો છે ને તે ઠંડો થઈ જાય પછી એને આપણે મિક્સરમાં સારી રીતેનો આપણે એક પાવડર બનાવી લેવાનો. એની સાથે ગુંદરનો પાવડર આપણે કાઢી લઈએ, પછી એમાં આપણે મિક્સ કરી દઈશું અડદની દાળનો લોટ અને જે આપણે જે કેશ્યુનટ, બદામ, પિસ્તાસુ અને વોલનટ વગેરે જે કણ નટ્સ તમારી પાસે અવેલેબલ હોય એને ઝીણી ઝીણી કાપીને પછી અંદર મિક્સ કરી લો, અને પછી લાસ્ટમાં તમે એના ઉપર થોડું ઇલાયચી અને જાયફળનો પાવડર નાખીને પછી સારી રીતે મિક્સ કરીને પછી એમાં આપણે ગોળ જે પીગળાવેલો છે એને આપણે ગોળને આપણે અંદર ઉમેરીશું. આ બધાને સારી રીતે મિક્સ કરીને હવે તમારે એની બરફી બનાવવી હોય કે પછી તમારે એના લાડુ બનાવવા હોય, વધારે સારું છે ભાઈ તમે સારી રીતે લાડુ બનાવીને એને મૂકી દો. પછી રોજ સવારે ચાની સાથે, નહીં તો પછી તમે કહીને ખાલી પેટ જ્યારે આપણે એને લઈએ છીએ ગુંદર પાકને, તો બહુ સારું કહેવાય છે. અને વિન્ટરમાં ગુંદર પાકને ખાવો વધારે ઇઝી છે અને આપણા હેલ્થના માટે પણ ઘણો સારો કહેવાય છે. એની સાથે આપણે એક સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ ભાઈ. અલકા યાજ્ઞિકના અવાજમાં લેવામાં આવેલું મારી લાઈવ છે કેમ કરીને સુંદર મજાનું ગીત તમારા માટે.

0: Continuous music. Music. RM3.
1: એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ. નિસનર વજન આગલું ગીત લે લે મધુર ગુજરાતી ગીત લેવામાં આવ્યું છે ભાઈ ભાવિક પટેલના અવાજમાં મુસાફર એલ્બમમાંથી ઓન યોર વે. અને આજે મેં તમારા માટે થોડા જૂના ગીતોનું કલેક્શન લઈને આવ્યા છે. ને આપણે કહીએ છીએ ને ઓલ્ડ ઇઝ ગોલ્ડ, તેવા જ એક સુંદર મજાનું આગલું ગીત લઈ લે તમારા માટે ઓન યોર વે.

0: Continuous music. Music. RM3.
1: આપણે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ગ્રામમાં 10:34 થઈ ગઈ છે. તો આપણે કહીએ છીએ ને, દુનિયામાં હજારો સંબંધ બનાવો, પણ એક સંબંધ એવો બનાવો કે કઈ ભાઈ જ્યારે હજારો તમારી વિરુદ્ધ હોય ને, ત્યારે એક તમારી સાથે જોડ્યો હોય છે. એટલે કહેવાય છે ને કે આપણા સંબંધો ઘણા બધા હોય છે, પણ એક સંબંધ એક ખાસ હોવો જોઈએ કે આપણે ગમે તેટલી મુશ્કેલમાં પણ કેમ ના હોય ને, બધા તમારી વિરુદ્ધ કેમ ના ખડા હોય, પણ એક વ્યક્તિ હંમેશા તમારા માટે ઊભો હોવો જોઈએ. એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમનું સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ તમારા માટે સ્પેશિયલ.

0: Continuous music. RM3.
1: ની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખી કે આજે મેં જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ફરીથી મળીશું બપોરના પોણા બે વાગ્યે. ત્યાં સુધી ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.
2: ચિકલિયા બોલો, ચોરી ને ગીધે ચોરી.
3: હા
2: ચિકલિયા બોલેલા.
3: હે
2: પીસીઆર મોકલા, પીસીઆર
3: પીસીઆર.
2: હા પીસીઆર ના પોલીસ ની ગાડી કોપા ચોરી થઈ છે, ચોરી.
4: હે બા.